ભાઈ હિસ્સો કરી દીધો હે, તો હવે કિસાનભાઈ ની ઉમેદ એ ખરી ઉતરી ગઈ હે. દેખો કિસાનભાઈ, પાણી પડવું ને પડવું એ તો ભાઈ પાણીવાળાની સાથ નહીં હે, પણ આપણે કિસાનભાઈને તો કભી આ મન નિરાશ નથી કરવું. એની બી આપણે વાત કરંગા કિસાનભાઈ, પણ સૌથી પહેલે કિસાનભાઈ બેને સોરા માટે આવી હતી કહી. તો આજે હું વિનાબેન વાત કરવાના હે એ પૂરી વિવરાબેન જાણકારી હાલ દે, કેમ કે કિસાનભાઈ ને ઇંતજાર રહે કે આજ તો વિનાબેન આવી થઈ કહી, બેના ને ઇંતજાર રહે કે આજે વિનાબેન આવી થઈ કહી હું વાત કરવાના હે. તો કેમ ને કિસાનભાઈ, આજે આપણે હું વાત કરવાની હે પૂરી વિવરાબેન જાણકારી હાલ દે. આજે આપણે વાત કરેંગા ખરીફ ફસલો મે રખ રખાવ ને બારે વાત કરેંગા. બીજી વાત કરેંગા બરસાતમાં જે મોસમ સારો જો થકો હે તો ખેતર મે આપણે જે કામકાજ કરતે વખત હણી વાતોને સાવધાની રાખવી પડે એની બારે વાત કરેંગા. બીજી વાત કરેંગા કમ બારિશ થકી ફસલ આપણે કિસાનભાઈ હળથી બચાવીને રાખે, ને બીજી કેસ ધ રેન અભિયાનની બારામ બી જરાક વાત કરંગા. ઈ હે ભાઈ જળ સંરક્ષણની બારામે વાત હે, તો એની બારામ બી આપણે વાત કરંગા. કિસાનભાઈઓ, એને હાથે જે કિસાનભાઈ માનસિંહ ભાઈ ની વાત હે કે સોયાબીન ફસલ ધાનની ફસલ ને નિરાઈ ગુડાઈ એને હાથે જે બી સોરો ભણી રીતે કહે અને ભાઈ હરતે ધ્યાન રાખવું એની બારામે આ માનસિંહભાઈ વાત કીધી થકી હે. તો કેમ ને ભાઈ આની બી આપણે વાત હોણાંગા, એના હાથે ભજન હે સંદેશ હે એ હોણાંગા. કિસાનભાઈઓ આ તો શું પૂરું વેવરા બન જાણકારી, કેમ કે કિસાનભાઈ ને ભાઈ દિમાગ ને નાખવું બી જરૂર એ રહે કે ભાઈ કઈ કઈ વાતોને આપણે આજે વાત કરંગા. કિસાનભાઈઓ દેખો, આ પાણી શરૂઆત હવે ઉમેદ થોડી કમ દેખાડી હતી, પણ હવે પાણી આજે તો પડી ગયો હે, જરા જરા હિસ્સો તો કરી જ દીધો હે. દેખો ફસલ હે આપણે એવી થઈ રહી થઈ ગઈ હતી કે ભાઈ આજે ઉકાઈ જાય કાલે ઉકાઈ જાય એવી થઈ રહી થઈ ગઈ હતી, પણ કિસાનભાઈ આજે ફસલ ઉકાઈ થઈ ગઈ હતી એવું થઈ રહ્યું થયું હતું, પણ કિસાનભાઈ પાછા મન આમ કરી થકા હતા. દેખો ભાઈ પાણી તો આવેગાસ ખરો, આજે નહીં તો કાલે પણ આવેગાસ કરો એમ આસ કરીને બટાતા હતા. એને ઘણો અંતરાલ આલી દીધો હતો, ભાઈ બુવાઈ કરીને વધારે તો 10-15-20 દડા થવા આવી ગયા હતા. તો એને મેં કિસાનભાઈ ને પાછું થયું હતું કે ભાઈ એટલો મોંઘા ભાવ વાળું બીજ લાવીને આપણે ઘાલ્યું તો કોઈ ખેતર મેં અગર પાણી નહીં પડ્યો તો પછી હરતે થાયગા એમ ભાઈ ચિંતિત ઘણા હતા. ને જેને કિસાનભાઈ જેમ કે મોટર કીધી થકી હે બોર કીધા થકા મોટર થકી બી પાણી પાડ્યા થકા હતા, જે ભાઈ કે ઉકાઈ રહ્યું એવું દેખાઈ રહ્યું થકું હતું, તો વા પણ મોટર બી ચાલુ કરી દીધી હતી. પણ કિસાનભાઈઓ આપણે ને મન નિરાશ કર દંગા તો પછી આપણી જે બી ઉમેદ હોય તૂટી જાય, એટલે એવું પાણી જરા દેરી લગાડી દીધે, પણ મન હે નિરાશ નહીં કરવું. કારે બી પેલા કહે કે આપણે હાર નથી ખાવી, અગર પાણી નહીં પડી રહ્યું જરાક વેર કરી રહ્યું હે દેર આપણને લગાડી રહ્યું હે તો આપણું જે કામ એ કરતો રહેવું હે, કેમ કે પાણી પડવું હે કઈ વખત આવે પડી જાય એ પાણીવાળાને સાથમાં હે. પણ દેખો ભાઈ મન નિરાશ કરતે કરતે હંગ્રને ખુશ કરી નાખ્યું ભાઈ, તો હવે ભાઈ પાણી તો શરૂઆત પાછી થઈ ગઈ હે તો એ આવેગાસ કરો. તો કિસાન ભાઈઓ આપણું જે કામ હે જે ખેતરનું નિરાઈ ગુડાઈનું હે એ આપણને કામ કરતો રહેવું હે, તાકી આપણી ફસલ હે જે બી સોયાબીન વગેરે હે મક્કા વગેરે અચ્છી ભાઈ રેટ મોટી થઈ ગઈ હે ને જેની વાઈ બુવાઈ કીધી હતી જેમ જેમ મોટું થઈ રહ્યું થતું હે. તો કિસાન ભાઈઓ ખાસ કરીને આ બારિશ એ કમ પડી બારિશ કમ થાય તો આપણી ફસલને આપણે હરતે બચાવીને રાખ એની બી આપણે વાત કરીએ, કેમ કે કિસાન ભાઈ હવે લાંબો ઇંતજાર કરાયો આપણને જરાક અંતરાલ આલ દીધો ને દેખતે દેખતે આજે તો જરાક રાહત મળી જ ગઈ એવું થયું થતું હે. ને અગર એવું વેસ્ટમાં પાણી રોકાઈ ગયું કમ બારિશ થઈ જાય ને આપણે ફસલ હુકાવા લાગે એને આપણે હમણાં કિસાનભાઈની ભાઈ ચિંતા તો બળી જ જાય કેમ ને, પણ આપણી ફસલ હરતે બચાવીને રાખવી છે એ કિસાનભાઈ ભાઈ આજે જે મોટા વૈજ્ઞાનિક છે એ બી કહે કે ફસલને બચાવીને રાખવા હારું આપણે ખેતરમાં નમી બનાવી રાખવા હારું નમીનું જે સંરક્ષણ કરવા હારું જે બી ફસલ ખડી હે ઉભી હે એને સુરક્ષિત રાખવા બદલે વૈજ્ઞાનિક કૃષિના ઉપાય બી હે કે ફસલ હે એને મેં નિરાઈ ગુડાઈ કરું સમય માટે નિરાઈ ગુડાઈ કરવી જરૂરી હે. એને થકી આપણે ભણીએ કે ફસલ ઉપર મોસમનો પ્રતિકૂળ જે બી પ્રભાવ કમ થઈ રહ્યો હોય એને હાથે

ઉત્પાદન બનાવી રાખવા હારું એને મદદ મળી જાય. અગર આપણે નિરાઈ ગુડાઈ કરેંગા તો જે મિટ્ટી હે ભાઈ ઉપર ને ઉપર બનાતી રહેગા તો મઈ એની જે હે નમી એ બહાર નહીં નીકળેગા. એને એવું ખાસ કરીને આના સમયમાં આપણને મોસમને દેખતે થકી કિસાન ભાઈ વધારે કરીને ખેતરમાં નિયમિત રૂપ થકી નિગરાની રાખવી જરૂરી હે. નમી સંરક્ષણ હરો જે આપણને પ્રાથમિકતા આલવી બી જરૂરી હે, કેમ કે એના બદલતા મોસમમાં છોટી છોટી જે સાવધાની હે એ આપણે અપનાવાંગા તો ફસલહરું ભાઈ કે સંભાવિત નુકસાન થઈ જાય એ થકી આપણે બચી શક. નિરોગુળાની વાત કરો તો ખેતરને બચાવી રાખવા હારું નમી બચાવી રાખવા હારું કૃષિ જે બી વૈજ્ઞાનિક હે કૃષિ વિભાગ વાળા જે બી ભાઈ